0: rekharadio.lk.
1: જય શ્રી માં હામ ધ્રુવ અને દીપિકા પ્રિયદર્શની તમામ મેં ગીતે ગાયને કરીને જય શ્રી માવેમ પીરનું બુદ્ધ પિયાન વાંસે ગે કરુણાવ આપે હદવત સેત્સુ ગેને અતિશય પૂજનીય ભક્તિ ગીત હદવત નિવી સિત સંસું વી બુદ્ધ ગુણ સારણ ગેને દીપિકા પ્રિયદર્શની ગે અપૂર્વ નિહતમાની હંડેંગ આપે સિતટ સેત્સુ ગેને અતિશય આદરણીય બુદ્ધ ભક્તિ ગીત ઓબે નિવસટ આશીર્વાદક વેન્ન ઓબે સિતટ સસુરા સંસિલક વેન્ન આપી એકટ નિયતમાન્યમ અસમુ મે ગીતે.

સુનિલ લેદીસિંહ ગાયન મેં ગીતે આહસિંહ ફલોટ વેટેને સેરેનેડ વાકવાગી હદવતે ગંભીરત એવિત સ્તંસ સસિલક દેન અતિશય સૌંદર્યમત ગીતયક મે મોતે લંકા રાડિયો વેટિંગ ઓબ વેનવેન ગિનેન અપી સુદાન કવિ રસે સંગીત રસે સહ સુનિલ લેદીસિંહ ગે અપૂર્વ હંડે મેજિક એક એકટ મિશ્ર વેલા અપે સિતર નિવી අපේ සිතට නිවි සැනසිල්ලක් දෙන අමරණීය ගීතයක්. ඔබේ සිත නිවි සංසුන් වී ඔබේ දවසට සෞන්දර්යයක් වෙන්න දැන් හෙමින් සැරේ සවන් දෙන්න මේ ගීතයට මේ සුනිල් එදිරිසිංහ